0: Hadi.
1: Hey, Chandu, pues, kuro, hey, meeting nikki yag. Ba maldari kitla achina. To aam maro pojin dosi ne, aam ta ida anla ko baare, saare ekir maare magi pojin dosi mele me velo.
2: देखो अब करनु
3: करोगे ता करो
2: इना इना चरियल माटे सरकार में लखो मुख्यमंत्री उसी महसूल प्रधान अने कलेक्टर ये भाई जमीनों में दे आप इतने सोचते हैं चरियल में घेटा बकरा अने अने जे चरियल से इना माटे कोई अनामत रखे ना दी गाय महसूल माटे से वोट हो रहे तो 40 से ग्राम बैठे तो घेटा बकरा उनके माटे पर अनामत जमीन सरकार ने राखी जुई जो अनामत सरकार नहीं रखे તો આ ભવિષ્યમાં અમારે આ પશુઓ તમને સારી સરકારને સોંપવા પડશે.
4: હા ચોક ઠીક છે.
5: હા સરકારી રાખાલી તો એમાં ખૂટા આવી ગયા પવન દે ગયા ઈનો હાલે એ મને પવન દે
6: કે મારે રજૂઆત કરી દે જો એ વડી રાખાલી રહ્યું ને રાજા સાહેબ એટલે માલ ચાલી શકે રૂપા તા બંધ કરા
5: એ પહેલા એ રાખાલી મને બંધ હોય તો એની મે તો એ સરકારી ફરસ જો એ ફરસ વાળી
7: પાડી
5: દે એ એની તો એની મે ઓકર ના કરવાની
7: ને રૂપા વસ્તુ હોય ને રૂપા વસ્તુ માં બંધ ન થાય શકે મેન પૂરો કે રૂપા સજી રાખાલી મે તો થિયે ના સામે દર ફેરે કરીએ તો એ કતરા બો એકડ ને ચાર એકડ ને કરીએ તો ઈ પાકે થોડો કારો પાળો ભાબે પણ બાકી જી રખાલા એને માલ બંધ રખી ના રિપોર્ટી વસ્તુ થી
2: ઓછો ની રખડ થી ભટક દે છે હજી આજ ને મકાન ની બને
8: ઉદ્યોગ પતિ અંદર નંદો અહીં જતી મચી ઘર કોંગ્રેસ કા ના અત્યારે તમે ભાગો છો પણ જ્યારે પૂરો પૂરો એ સરકાર થશે ને ત્યારે ઉદ્યોગપતિ જે હશે એ
2: ગરીબ
8: લોકો નો કોઈ સાંભળવા માટે તૈયાર નહીં હોય ઉદ્યોગપતિ હશે બરોબર હશે એનું સૌ ધણી હશે
2: એની જમીન લઈ લેવી એને ખતમ કરી નાખવા ક્યાં આ થિયરી ઉપર છે સરકાર

0: Bê xuống được
1: không? Hả, hít lên.
0: Esa yo saman poca y mate y luz.
1: રાખી કે નથી કરી કે અડધો રાખી કે ને અડધો હરી બે કડંગ લીટર લીટર કરી કાઢા મે યોજના છે
2: ઈ હાલ આ
3: બાકી મે રાખી ના રો કોઈ ચીજ તો રાખી નો ગાલી નળે દી મા ઓનો તો નથ કરન ઉ એ છટ ગયો બે ન તો મા રો
1: કોનો ને બોખન લીટર વધાર ન તો બોતલ તો રાખી જો
3: જો ફ્રેશ ન તો કોને દેવો
1: હે
3: ફ્રેશ લીટર કોને દેન બારી બેણી
4: એનું કારણ છે કે ખેડૂતની પોતાની કાયદેસરની માન્યતા છે પણ માલધારીની સરકારમાં કાયદેસર રીતે માલધારી તરીકેની કોઈ ઓળખ કે માન્યતા નથી ખાલી ફક્ત આપણા ઊંટવાડા નહીં આખા દેશના માલધારીની વાત છે બરાબર તો આપણી કોશિશ એ છે કે આખા દેશના માલધારીઓને એક તમારો બનીનો આ ઊંટનો ઘેટા બકરાનો આ સૌરાષ્ટ્ર માલધારીઓનું એક સંગઠન કરીને એક દ્રષ્ટાંત ઊભા કરે છે કે ભાઈ માલધારીનું સંગઠન બનીને તો એનાથી કામ થાય છે ને એ લોકોની સુખાકારી વધે છે એમ તો આ દેશમાં માલધારીની એક ઓળખ બને કે ભાઈ માલધારી એટલે કોણ તો કે માલધારી એટલે જે માલ રાખે છે માલ લઈને ફરે છે અને ચરિયાણ ઉપર નિભાવ કરે છે બરાબર તો તમારી એક ઓળખ થઈ જાય દેશની અંદર ભારત સરકારની અંદર કાયદેસરની રીતે તો સરકાર એની યોજનાઓ બનાવશે આ ખેડૂતો છે તો ખેડૂતોનું ખેતર છે પોતાનું એટલે એમાં બીજો કોઈ માણસ આવીને બેસી શકે નહીં બરાબર છે કે કોઈ ઉદ્યોગપતિ માણસ હોય તમને ખબર છે હજારો હેક્ટર જમીન ઉદ્યોગપતિને આપે છે એક વખત એને મળી ગઈ રેકડ ઉપર એટલે એને બાઉન્ડ્રી વાળી દે પછી એની તાકાત નથી કે એમાં જઈ શકે પણ માલધારીઓ માટે ગૌચર કે જંગલની જમીન બરાબર એ ખરેખર તો ત્યાં માલધારી તો પરંપરાથી વર્ષોથી જાય છે માલઢોર ચરાવે છે પોતાનું ગુજરાન ચલાવે છે અને એ જંગલને બચાવે છે વાસ્તવમાં તો એની તમે ત્યાં જાઓ તમારી જે હકની જમીન છે એ અત્યારે શું કરે છે કે હવે મતલબ એક સરકારની મનની અંદર એવી ધારણા છે સરકાર કરતા જે અધિકારીઓને બધાની કે માલઢોર જઈને ચરે અને એનામાંથી રૂપિયા આવે એના કરતાં ત્યાં પવનચક્કી લગાડીએ કે ત્યાં કારણે જે ખનીજ નીકળે છે એમાંથી પૈસા વધારે મળશે પણ સીધી વાત છે કે જે જમીનમાં હજારો વર્ષથી માલ કે સેંકડો વર્ષથી માલ ચરી અને જે દૂધના કે માલના જે પૈસા કમાવે છે એમાંથી હજારો માલધારીઓ નભે છે હવે ત્યાં ખનીજને આપી અને આખું ખાણું ખોદી નાખે તો એ જમીન તો ફેલ થઈ ગઈ પછી ત્યાં કાંઈ થવાનું નથી કાંઈ નથી થવાનું આપણા કચ્છની હજારો હેક્ટર જમીન આવી રીતના ખાણ ખનીજમાં આપી અને એ જમીન આખી ફેલ થઈ ગઈ છે પછી ભલે ઓક્સાઇડ માટે હોય કે ચાઇના ક્લે માટે હોય કે જેના પણ માટે હોય એ જમીન ફેલ થઈ ગઈ નંબર વન
0: કાંઈ નથી
4: બીજા નંબરે હવે જે બગડો બચ્યો છે ગૌચર કે આપણા રખાલનું કે વિડીયો એ શું થાય છે કે એ પવનચક્કી હોય કે સોલાર ફાર્મ હોય રિન્યુએબલ નથી કારણ કે આપણે ઉર્જાની પણ જરૂર છે મતલબ ઇલેક્ટ્રિસિટીની પણ જરૂરત છે પણ જે ચરિયાણ છે જ્યાં ઊંટ ને ઘોડા ને ઊંટ ને ઘેટા ને બકરા ને બધું ગાયો ભેંસો ચરે છે એ જમીન હવે ત્યાં પવનચક્કીને આપી દેવામાં આવે છે બરાબર એમ એવું છે કે અહીંયા માલઢોર કરતા પવન ચક્કીથી પૈસા વધારે મળશે ભલે પૈસા વધારે મળશે પણ એની જમીન ખરાબ થઈ જશે ફેલ થઈ જશે ને પર્યાવરણને નુકસાન થશે ને માલ મરી જશે.

0: Nah.
1: ગુજરાતી છે ને એટલે ભૂખ મરતા ભક્તિ કરી છે તે મારે ચાલે મારું તો ચાલે ના ના પાંચ કે હું આવું મોટે હું ના એકલું ધંધો પાંચ છે ના કે મેળીમાં ધક્કા જલ્યા ધંધો તો કોઈ બાકી ના છે કોલસા કરો
2: હલાવે
1: જાણ ભાવ અનુવારે જતા તે ઉજ જલી વી ઉજ લોડું ના ઉકરાયું કંઈક દવાયું કંઈક ધૂળ ધમાશ કે આ પણ સમરી પેન્ટ મારી વયું માળો એટલે આવ્યું છે લેણા કરી વી નથી થોડી વે ધૂંઠી હેરાન થયા છે પાંચ રૂપિયા આવક સમૂરી ન થઈ માલ ઓલટો મરી રહ્યો
2: પાંચ
1: ટકા
2: વધારે
1: વ્યાજ ભરી

0: નિશાની હોય ને નિશાની હા તો સરવાળો બાદબાકી ભાગાકાર ગુણાકાર બરાબર પછી ગણિતમાં બીજી કઈ નિશાની આવશે
1: ચલો લખ્યું અનવર હા એ વાક્ય ઊભા થઈને વાંચ તો ચોપડી હાથમાં લઈને ત્રણ સાયન્સ સિટી
2: સિટી જોયું
1: સરસ બે નંબરનું હા હાથ લે તો અલ્તાફ નીચે કર હા વર્ગ શિક્ષકે

0: Ada.
1: Hey, Chandu, pues, kuro, hey, meeting nikki yag. Ba maldari kitla achina. To aam maal pojin dosi ne, aam ta eda anla ko baare, saara ekir maare magi pojin dosi mele me velo.
2: देखो अब करनु
3: करोगे तब करो
2: इना इना चलिए हमारे सरकार में लगो मुख्यमंत्री उसी महसूल प्रधान माने कलेक्टर ये भाई जमीनों में आप इतने सोचते हैं तैयार में घेटा बकरा अन्य अन्य जे तैयार से इना हमारे कोई अन्य मत रखे नहीं गाय भैंस हमारे से वोट हो रहे तो 40 से ग्राम बैठे तो घेटा बकरा उनके मारे पर अन्य मत जमीन सरकार ने राखी हुई जो अन्य मत सरकार नहीं रखे તો આ ભવિષ્યમાં અમારે આ પશુઓ તમને સારી સરકારને સોંપવા પડશે
4: રાજાશાહી છે રૂપાતા બંધ
5: કરાવી સરકારી
6: રૂપા વસ્તુ હોય ને રૂપા વસ્તુ બંધ નતા કરી શકે મેન પૂરવા રૂપા સજી રાખાલ મેં તો થઈએ ના સામે દર ફેરે કરીએ તો એ કચરા 2 એકડ ને 4 એકડ ને કરીએ એ પાકે થોડો કારો કાળો ફાવે પણ બાકી જે રખાલા એને માલ બંધ રાખી ના રિપોર્ટ વસ્તુ થી
2: ઓછો ની રખડ ની ભટક દે છે હજી આજ ને મકાન ને બને
7: ઉદ્યોગ પતિ અંદર નહી દો અહીં જતી મચી ઘર કોંગ્રેસ કા ના તો અત્યારે તમે ભાગો છો પણ જ્યારે પૂરો પૂરો એ સરકાર થશે ને ત્યારે ઉદ્યોગપતિ જે હશે એ
2: તમારો
7: ગરીબ લોકો નો કોઈ સાંભળવા માટે તૈયાર નહી હોય ઉદ્યોગપતિ હશે બરોબર હશે એનું સૌ ધણી હશે
2: એની જમીન લઈ લેવી એને ખતમ કરી નાખવા ક્યાં આ થિયરી ઉપર છે સરકાર

0: આપી જા ભાઈ ને.
1: એડા વાવે ને ઓળે, ઈ બીજા ભાઈ ને. આ મારા મોટા સસરા ની તમે
0: આ
1: બેઠા
0: આપણી જમીન છે,
1: આપણી જ.
0: આ અહીંયા કરીને એ બધો અંદર બધી આપણી છે.
1: પેલા બહુ અહીંયા આવતા નીકળો વાળા, હવે આટલું વરસાદ નથી પડતો એટલે આ બધું ઓછા આવે. તો આ છોકરો આખો દી ભેગો જ ફરે, ભણવા નથી જતો.
2: ભણવા નથી જતો બે,
3: તો લુઈ ચાલ ન કરે ને, ભણે તો બે. ઈ તો કઈ નહીં રહ્યા પણ નથી કરતા.
1: નોકરી કેમ જડશે?
3: નોકરી તો જે એની જ રાખશે પોતાની. ઊંટ રહી
1: વિના ભણવું તો પડે યાર, નકા પછી બાપા ને ઘોડે ઊંટ ચરાવવા પડે.

0: Bê xuống được
1: không? Hả, hít lên.
0: Esa yo saman poca y mate y luz.
1: રાખી કે નથી કરી કે અડધો રાખી કે ને અડધો હરી બે કડંગ લીટર લીટર કરી કાઢા મે યોજના છે
2: ઈ હાલ
3: બાકી મે રાખી ના રો પૈસા ચીજો રાખી નો ગાલી નળે દી મા ઓનો તો નથ કરન ઉ છટ ગયો બે ન તો મા રો
1: કોનો ને બોખન લીટર વધાર ન તો બોતલ તો રાખી જો
3: જો ફ્રેશ ન તો પણ જો
1: હે
3: ફ્રેશ ની તો પણ જ ન બારી બેણી
4: એનું કારણ છે કે ખેડૂતની પોતાની કાયદેસરની માન્યતા છે પણ માલધારીની સરકારમાં કાયદેસર રીતે માલધારી તરીકેની કોઈ ઓળખ કે માન્યતા નથી ખાલી ફક્ત આપણા ઊંટવાડા નહીં આખા દેશના માલધારીની વાત છે બરાબર તો આપણી કોશિશ એ છે કે આખા દેશના માલધારીઓને એક તમારો બનીનો આ ઊંટનો ઘેટા બકરાનો આ સૌરાષ્ટ્ર માલધારીઓનું એક સંગઠન કરીને એક દ્રષ્ટાંત ઊભા કરે છે કે ભાઈ માલધારીનું સંગઠન બનીને તો એનાથી કામ થાય છે ને એ લોકોની સુખાકારી વધે છે એમ તો આ દેશમાં માલધારીની એક ઓળખ બને કે ભાઈ માલધારી એટલે કોણ તો કે માલધારી એટલે જે માલ રાખે છે માલ લઈને ફરે છે અને ચરિયાણ ઉપર નિભાવ કરે છે બરાબર તો તમારી એક ઓળખ થઈ જાય દેશની અંદર ભારત સરકારની અંદર કાયદેસરની રીતે તો સરકાર એની યોજનાઓ બનાવશે આ ખેડૂતો છે તો ખેડૂતોનું ખેતર છે પોતાનું એટલે એમાં બીજો કોઈ માણસ આવીને બેસી શકે નહીં બરાબર છે કે કોઈ ઉદ્યોગપતિ માણસ હોય તમને ખબર છે હજારો હેક્ટર જમીન ઉદ્યોગપતિને આપે છે એક વખત એને મળી ગઈ રેકડ ઉપર એટલે એને બાઉન્ડ્રી વાળી દે પછી એની તાકાત નથી કે એમાં જઈ શકે પણ માલધારીઓ માટે ગૌચર કે જંગલની જમીન બરાબર એ ખરેખર તો ત્યાં માલધારી તો પરંપરાથી વર્ષોથી જાય છે માલઢોર ચરાવે છે પોતાનું ગુજરાન ચલાવે છે અને એ જંગલને બચાવે છે વાસ્તવમાં તો એની તમે ત્યાં જાઓ તમારી જે હકની જમીન છે એ અત્યારે શું કરે છે કે હવે મતલબ એક સરકારની મનની અંદર એવી ધારણા છે સરકાર કરતા જે અધિકારીઓને બધાની કે માલઢોર જઈને ચરે અને એનામાંથી રૂપિયા આવે એના કરતાં ત્યાં પવનચક્કી લગાડીએ કે ત્યાં કારણે જે ખનીજ નીકળે છે એમાંથી પૈસા વધારે મળશે પણ સીધી વાત છે કે જે જમીનમાં હજારો વર્ષથી માલ કે સેંકડો વર્ષથી માલ ચરી અને જે દૂધના કે માલના જે પૈસા કમાવે છે એમાંથી હજારો માલધારીઓ નભે છે હવે ત્યાં ખનીજને આપી અને આખું ખાણું ખોદી નાખે તો એ જમીન તો ફેલ થઈ ગઈ પછી ત્યાં કાંઈ થવાનું નથી કાંઈ નથી થવાનું આપણા કચ્છની હજારો હેક્ટર જમીન આવી રીતના ખાણ ખનીજમાં આપી અને એ જમીન આખી ફેલ થઈ ગઈ છે પછી ભલે ઓક્સાઇડ માટે હોય કે ચાઇના ક્લે માટે હોય કે જેના પણ માટે હોય એ જમીન ફેલ થઈ ગઈ નંબર વન
0: કાંઈ નથી
4: બીજા નંબરે હવે જે બગડો બચ્યો છે ગૌચર કે આપણા રખાલનું કે વિડીયો એ શું થાય છે કે એ પવનચક્કી હોય કે સોલાર ફાર્મ હોય રિન્યુએબલ નથી કારણ કે આપણે ઉર્જાની પણ જરૂર છે મતલબ ઇલેક્ટ્રિસિટીની પણ જરૂરત છે પણ જે ચરિયાણ છે જ્યાં ઊંટ ને ઘોડા ને ઊંટ ને ઘેટા ને બકરા ને બધું ગાયો ભેંસો ચરે છે એ જમીન હવે ત્યાં પવનચક્કીને આપી દેવામાં આવે છે બરાબર એમ એવું છે કે અહીંયા માલઢોર કરતા પવન ચક્કીથી પૈસા વધારે મળશે ભલે પૈસા વધારે મળશે પણ એની જમીન ખરાબ થઈ જશે ફેલ થઈ જશે ને પર્યાવરણને નુકસાન થશે ને માલ મરી જશે.

0: Nah.
1: Dana, kore uthi hoy. Me uthi hoy kore kore.
2: Meg va. Va ke va.
1: Va na.
2: Uke dasa me me aro. Panje to muji to vise na animal ne. Uche na amuk. Gujarati che na. Ela bhuk marta bhakti kari chi. Tai mar dal hai, mar tu dal hai.
1: Uthane ni maja rakhi de.
2: Na na pa ke de hu aa mote hu na. એકલું ધંધો પાંચ છયાસી ના કે મેળીમાં ધક્કા જલ્યા ધંધો તો કોઈ બાકી ના છે કોલસા કરો
1: અલાય
2: જાણ ભાવ અનુવારે ડેટા દે ઉજ જલી વી ઉજ લોડો ના ઉકરાયું કઈ દવાયું કઈ ધૂળ ધમા છે ક્યાં પણ સમરી પેન્ટ મારી વયું માળો આવ્યું છે લેણા કરી વી નથી થોડી વે ધૂંઠી પાંચ રૂપિયા આવક સમૂરી ન થઈ માલ ઓલટો મરી રહ્યો
1: પાંચ
2: ટકા ત્રણ દોઢ
1: વધારે
2: વ્યાજ ભરી

0: ચલો લખ્યું અનવર, હા એ વાક્ય ઊભા થઈને વાંચ તો ચોપડી હાથમાં લઈને. ત્રણ
1: સુધી
0: સાયન્સ સિટી
1: સિટી જોયું.
0: સરસ. બે નંબરનું હાથ લે તો અલ્તાફ નીચે કર. હા વર્ગ શિક્ષકે